તમે ના પસો નહીં, બળે સીમા મિશ્રારી આવાસ ને કાવડે મારવાડી ગીત. બહેનો, આજકાલ જે સમયમાં આપો દેખજે કે સભી લોગ સબ કામ ક્યા કરે, પુરુષ ભી ઘરે કામકાજ મેં હાથ બટાયા કરે, ઓર વો સાથ સાથ મહિલાઓ સુધી ઉમ્મીદ કી જાવે કે ઘર મેં જોકો ભી કામ વે ઉરે અલાવા જોકો બહાર રહા કામ વે ઉનો ભી મહિલાઓ સમજે, જો સિલિન્ડર બુક કરાવના હૈ યા કોઈ બિલ પે કરના હૈ તો ઉવે સબ ચીજો મેં મહિલાઓ સુધી ઉમ્મીદ કી જાવી. વર્તમાન દૌર મેં ઘણી વાર કી વે કે મહિલાઓ તો વિડીયોઝ વગેરે દેખ કે સોચે કે ભાઈ આદમી ભી ઘરે કો મેં હાથ બટાવે, ઓ બેઠો હૈ કુછ મદદ કરે કરે ઓ કરે, લેકિન ઉમરે ભી પૂરી પૂરી જિમ્મેવારી બની કે આપ રે કોમ નો સમજે, ઘર નો સમજે, પરિવાર નો સમજે, ઓર સિર્ફ ઘરેલું કોમ તક જ સીમિત નહીં રહે, બલ્કિ જો આર્થિક મામલા હૈ.

કરરા ઉરે મોય ભી આપણી ભાગીદારી સુનિશ્ચિત કરે એરો તાત્પર્ય હૈ કે ઘરરા જો આર્થિક આય ઓર વ્યય હૈ ઉરો હિસાબ કિતાબ બનાયા કરે અધિકતર ઘરો મેં કી વે કે મહિલાઓ અગર ની કમાવે યાની કી કામકાજી કો ની તો પુરુષો કો ઘર ખર્ચ વાસ્તે પૈસા લિયા કરે ઓ ઘરરા ખર્ચ બચોરે ફીસ હોઈ શકે કિરાણે રો સામાન હોઈ શકે ઓર ઓ સબ ચીજો ઉરે અલાવા કરો શાદી બ્યાહ મેં ખર્ચો હોય ભી યા બચ્ચો રે મથે કપડા લત્તા ગહેના કુછ ભી આપો કહે સજે ઘરેલુ દિન પ્રતિદિન ની ચીજો ઉરે અલાવા જો કો બિજલી રા બિલ હૈ પાણી રા બિલ હૈ તો એ સબ ચીજો ભી કદે કદે કોઈ મહિને હોલી દિવાળી ભી કોઈ શાદી બ્યાહ હોય તો જ્યાદા ભી ખર્ચા હો જાવે કદે ઘર ની મરમ્મત હોય કુલ મિલાય કે બહોત તરહ રા ખર્ચા હોયા કરે તો મહિલાઓ અગર આજકાલ અત્યાધુનિક સમય રે મોય મોબાઈલ રો ઉપયોગ તો બહુ સારી ચીજો કર લેવી તો એક કામ આવશ્યક રૂપ સે ઓનું કરવા ચાહીજે કે ઘર રે મોય આય ઓર વ્યય રો હિસાબ બનાવવાનો ચાહીજે કે વ્યક્તિ ઇન્કમ કેટલી હૈ ઓર અગર આદમી ઇન્કમ નહીં લખવાનો ચાહે તો ઓ જો પૈસા લેવે ઓરો હિસાબ જરૂર રખે એ વાસ્તે સબસે પહેલે કી કરવો પડશે કે એક મહિને તો ખુદનો આપણો નિરીક્ષણ પડશે નિરીક્ષણ કરવો પડશે કે આપણે ખર્ચા મોટા મોટી કી કીધી જો કોઈ થોડો બેટક સમજમાં આવે ઉ ખર્ચોનો લિખ લો જો બિલ હૈ જો કોઈ જરૂરી ખર્ચા હૈ તીન ભાગોમાં બાંટના ચાહીજે ખર્ચોનો સબસે પહેલો ભી આવશ્યક જે કે નો થે દરકિનાર કો નહીં કર સકો ઓ ખર્ચા બીજા ઓ ખર્ચા ભી જો કે હર મહિને કો નહીં દે પર ઓ હોયા કરે જેકે મેં ભી રાશન લેવણો જેકે મેં ભી કે જો કપડાના ખર્ચા હૈ ઠીક હૈ શોપિંગનો ખર્ચો હૈ એ હર મહિને કો મળે અત્યાવશ્યક ખર્ચે મેં સારા બિલ આ જશે સારી જો સબ્જીઓ ભી સાથ સાથ જો ભી દૂધ રો હિસાબ ભી એ સબ ચીજો આ જાવે ઓર બચ્ચોરી ફીસ હોય ગઈ એ સબ ચીજો દૂસરે પ્રકાર જો ખર્ચા ભી ઓ યા કરે જો જરૂરી તો હૈ લેકિન હર મહિને કો નયા કરે તો ઉરે વાસ્તે આપ એક આવશ્યક મદ નિકાલ સકજે તાકી અગર બીજે તીજે મહિને બઢ જાવે તો ઉરે વાસ્તે રખોડા જો પૈસા હૈ ઓવરટાઈમ કોમ આ જાવે તીસરા વાળા ખર્ચા હોય જેકે આપણે કહીએ શોખ શોખ રે મને કુછ ભી હોઈ શકે ઘૂમનો હોઈ શકે યા કોઈ પસંદીદા ચીજ ની ફરમાઇશ હોઈ શકે બચ્ચોરી યા રેસ્ટોરાં હોઈ શકે એ સબ ચીજો ઓ હોય જો કે આવશ્યક ખર્ચા કો નહીં ઓર ના એ હર મહિને બે મહિને વેઈ જાય એ સબ શોખ રે મોય આવી ઓર ઈર અલાવા જો કો બચ જાવે ઓ થોડી બચત તો અગર તે ચાર કોલમ અચ્છી તરહ સે બનાઈ લેસો તો ઉરે બાદ મોય આપનો ઉમરે મોય પૈસો રો બંટવારો સહી ઢંગ સે કરનો પડશે ઓર બહેનો જરૂરી ચીજ કી હૈ કે યે ચીજ નો સમજની બહુ જરૂરી હૈ કે હિસાબ હંમેશા સહી મિલનો ચાહીજે અગર નહીં મિલે તો એ સમજના જરૂરી હૈ કે કઈ જગા પર સો વિચલાઈ હોઈ હૈ આગે બારે મેં ઓર ભી વાત કરસો પહેલા આપો સુનજે એક જરૂરી ગીત એક પ્યારો સિક મારવાડી ગીત.

અંતિમ અરનમો રસ, શાંત રસ, એને સમજણો વે તો થારી રાત નિરખો કે મેવાડરી ઝીલા સુ શાંતિ સુ બેઠને બાતા કરો, પ્રેમ સુ બાતા કરો, મનને શાંતિ મિલસી. ઓર યો સબ નહીં કર સકો તો દાદુ દયાલ રી વાણી સુણો.

મારી માથરી સદપુરે માં જિંદો વિરે વિસુરે માં જિંદો વિરે મારી માથરી સદ

0: સર્વસંત મહાપુરુષો કી.
1: મારા વાળા શ્રોતાગણ, ઈ નવરસ માણે શીખાવે હે કે જીવન એક રંગ રો કોની, યો જીવન અનેક ભાત ભાતરી ભાવના રો અનૂઠો સંગમ હે. રાજસ્થાન રી લોક સંસ્કૃતિ અર લોક સંગીત એન ભાવના ને પીઢી દર પીઢી સંજોતા આયા હે. આવો આપા સગળા મિલને એન થાતી ને આવા વાલી પીઢિયા તાઈ પુગાવા. એન અરજ અર સર્વ સુખરી ઘણી શુભકામના વલારે આજ રા આપણા રાજસ્થાન કાર્યક્રમ સુ આજ્ઞા દિરાવ આપરી રેડિયો સાથી બીના ભાઈસાને ફેર મિલસ્યા. રામ રામ.